0: રોઈને કે છે મૌલા હું એક બી મજલિસ ખતમ નથી કરતો જ્યાં સુધી તમારા મસાયબ ના બયાન કરું. મૌલા અપાસ કે છે ભાઈ તું મારા મસાયબ બયાન કરે છે પણ મારી સૌથી મોટી મુસીબત કેમ બયાન નથી કરતો? તો કે મૌલા તમારી સૌથી મુસીબત મોટી કે છે? અપાસ અલમદાર કે છે ભાઈ તમે અઝાદારોને કહો હર શહીદ જ્યારે ઘોડાથી જમીન ઉપર પડ્યો છે ને એની પાસે એના બે હાથ હતા, એના સહારો લઈ અને જમીન ઉપર આવ્યો છે પણ હું તમારો મઝલૂમ અપાસ જ્યારે ઘોરાથી જમીન ઉપર આવ્યો કેવી રીતે પોતાને સંભાળ્યો? બંને હાથ કપાયેલા, માથા ઉપર ગુર્સ, આંખ માતી. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન.
1: Come on, dear.

આજની રાતની મજલિસ ભી સિલે રહેમી મોમિનોના હુકૂકની અદાયગી અલ્લાહની દોસ્તી દુઆના ઝરિયાથી આપણે શરૂ કરી રહ્યા છે. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પરદેદાર ઔરતોની હિફાઝત અમાન ઇઝ્ઝત કામયાબીની વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ પરેશાની દુઃખો ગમેમાં મુબતલા હોય, અઝમતે શહેઝાદા અલી અઝહર બાબુલ હવાઇજ બુઝુર્ગીએ શહેઝાદા અલી અસગર મઝલૂમીએ શહેઝાદા અલી અસગરના સદકામાં અલ્લાહ તાલા મોમિનોની તકલીફ અને પરેશાનીને જલ્દીથી દૂર ફરમાવે. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ ઝલીલ રુસ્વા તબા બરબાદ થવા વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામ ઝમાન અલૈહિસ્સલામનું ઝુહુર જલ્દી થાય અમો ઇમામ ઝમાન અલૈહિસ્સલામના સાચા અનસારોમાં શામિલ થઈ શકે.

ખાસો ખાસ મજલિસે હુસૈન અલેહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબી નિશાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલુસે દિલની સાથે અઝમતે શહેઝાદા અલી અસગર બુઝુર્ગીએ શહેઝાદાએ અલી અસગર મઝલૂમીએ શહેઝાદા અલી અસગર ઉપર ત્રણ વખત બાવાઝ બુલંદ સલાવાત إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل

ઇસ્લામ આપણે બોલાવી રહ્યા છે, શા માટે બોલાવી રહ્યા છે? કોઈ બી દિવસ આપણે વિચાર કર્યા, આપણા જેવા ગુનેગાર ઇન્સાન, આપણા જેવા હકીર ઇન્સાન, એને ઇમામ હુસૈન અલ ઇસ્લામ કરબલા બોલાવી રહ્યા છે શા માટે? આપણો કીધો છે ને, કોઈ એમ જ નથી જાતો, જ્યારે બોલાવવા આવે છે ત્યારે જાય છે, બરાબર ને? મૌલાના અલી અફઝલ ઝૈદી, અલ્લાહ એને જઝાય ખૈર અતા કરે, એક વાક્યો લખે છે. એક જવાન, આ જવાનો વાસ્તે આની અંદર દર્શ છે, એ વાક્યો લખે છે. એક જવાન, એની જવાનીમાં જઝબો હતો, હું કરબલા એ હુસૈન જવા માંગુ છું, ઝિયારતે હુસૈન જવા માંગુ છું, અને બસ હંમેશા દુઆ કરતા હતા, મૌલા મને બોલાવો વસીલા, યા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન, મને તમે બોલાવો, હું કરબલા આવું. પણ જવાની હતી, જરૂરત હતી એજ્યુકેશન પૂરો કરે, તો એ વિચાર કરે છે પહેલાં હું એજ્યુકેશન પૂરો કરું પછી હું કરબલા જઈશ. ઠીક, એજ્યુકેશન પૂરો થયો પછી વિચાર કરે છે નિકાહ કરું, મારી ઉપર વાજિબ છે, મારી જરૂરત છે, ગુનાથી બચવા માટે મને માટે નિકાહ કરવું જરૂરી છે, બસ હું નિકાહ કરી લઉં ત્યાર પછી ઇન્શાલ્લાહ કરબલા એ હુસૈન જઈ રહ્યો છો, મારા આકા હુસૈન પાસે દુઆ કરતા રહ્યા, મૌલા મને બોલાવો બોલાવો. નિકાહ થઈ ગયા પછી વિચાર કરે છે, લશ્કરે ઇમામે જમાના મારી ઔલાદ વગર કેમ કરતા પેદા થશે, કે પેલા મારી ઔલાદ થઈ જાય પછી હું કરબલા એ હુસૈન. ચલો ઔલાદ પેદા થઈ ગઈ, પણ હવે ઔલાદની તરબિયતની જિમ્મેદારી છે, હું એ જિમ્મેદારી પૂરી કરું પછી કરબલા એ હુસૈન પાસે જાઉં. એમ કરતા કરતા ઝઈફી આવી ગઈ. જ્યારે ઝઈફી આવી ગઈ ને, આ અવાજને ઓળખવું જરૂરી છે મારા ભાઈ, લબ્બે ક્યા હુસૈન એમ જ ના, આ આવાજને ઓળખે દિલથી. અલ્લાહ મને શક્તિ આપે, મારી જબાનમાં તાસીર આપે કે હું સમજાવી શકું આ વાતને. તમે સાંભળશો મોમિનીને કરામ, ઝઈફી આવી તો કે હવે તો આજકાલમાં જવાનું છે, કમરમાં તાકાત નથી રહી, પગોમાં તાકાત નથી રહી, હવે તો ઝઈફી આવી ગઈ છે, મને હવે અબા અબ્દુલ્લાહ અલ હુસૈનની ઝિયારતમાં જાઉં છે. દુઆ કરતા રહ્યા, મૌલા બોલાવો ને બોલાવો ને. લપેટ થઈ ગયો, કરબલા પહોંચી ગયા. જેમ કરબલા પહોંચ્યા ના, હવે કરબલા પહોંચવા બાદ એ જે અમાલ કરવા ચાહે છે, જે કરબલાના મેદાનની અંદર ઝાયરો અમાલ કરે છે, પણ હવે એ તાકાત નથી રહી, હવે એ કુવત નથી રહી, હવે જે છે ને એ હિંમત નથી રહી, તો એને શું કહેરા કે જાય ઇમામે હુસૈન અલી સલામની ઝરીને પકડે છે, અને ઝરીને પકડીને કહે છે, મૌલા તમે મારી સાથે ઇન્સાફ નથી કર્યા, મૌલા આ ઇન્સાફ ના કહેવાય, મૌલા હું જવાનીથી તમારી ઝિયારત માટે તરપી રહ્યો છું, એ જવાની જ્યારે મારી પાસે તાકાત હતી, શક્તિ હતી, હું અહીંયા આવીને તમારી ઝિયારત કરું, આ માલ અંજામ દઉં, ત્યારે મને ના બોલાવ્યા મારા મૌલા, આજે ઝઈફીમાં તમે રહમ કરીને બોલાવ્યા, એ ઝઈફીમાં જ્યારે મારી પાસે તાકાત નથી, શક્તિ નથી, હું સહી માનીમાં આ માલ નથી કરી શકતો, આદાબે ઝિયારતને જે છે ને હું અંજામ નથી દઈ શકતો, એવી હાલતમાં તમને મારી ઉપર રહેમ આવી, આ ઇન્સાફ ના કહેવાય મારા મૌલા. રોઈ રહ્યા હતા, રોઈ રહ્યા હતા, અહીંયાથી નીકળી ઘરે ગયા ને, સપનામાં મૌલા હુસૈન આવી રહ્યા છે. મારી મજલિસ યાદ છે ને, હંમેશા દુઆ કરો એવા સપના આવે કે જેમાં મને મારી ખામી અને મારી ખોટ દેખાય, તાકે હું એની અંદર સુધારો પૈદા કરી શકું. સપનામાં ઇમામે હુસૈન અલી ઇસ્લામ આવ્યા, આવીને કહે છે કે અય બુઝુર્ગ મારા ઝાયર, તમે મારી ઝરી પાસે આવીને શિકાયત કરો છો કે હું તમારી સાથે ઇન્સાફ નથી કર્યો, પણ હકીકતમાં તમે મારી સાથે ઇન્સાફ નથી કર્યા, તમે હંમેશા તમારા મકસદને આગળ રાખ્યા, ઝિયારતને પછવારે રાખ્યા છો, તમારા દિલમાં જે જવાનીમાં જે તમન્ના પૂરી થઈ, જે તમન્ના તમારા દિલની અંદર આવી, હું અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલી ઇસ્લામની ઝિયારત માટે જવા માંગુ છું, એ તમારા દિલમાં એ તમન્ના કેમ કરતા પેદા થઈ? કારણ કે હું તમને બોલાવ્યો હતો, તમને કીધો હતો આવો મારી પાસે ઝિયારત માટે, એના માટે તમારા દિલની અંદર એ તમન્ના પેદા થઈ. પણ તમે શું કહી રહ્યા?
ઈ વિચાર ના કર્યા મને જરૂરત છે એજ્યુકેશનની જરૂરત છે.

ત્યાર પછી મને ફેમિલીની જરૂરત છે, તરબિયતે ઔલાદ માટે જરૂરત છે, પૈસાની જરૂરત છે. એ બધી જરૂરતો મારી પાસે આવીને તમે માંગ્યા નહીં. તમે શું કર્યા? આ બાકીના મકસદને આગળ રાખ્યા. ઝિયારતમાં જઈશ પછી જઈશ, ઝિયારતમાં જઈશ પછી જઈશ, ઝિયારતમાં જઈશ પછી જઈશ. આ જ્યારે તમારું આ પછી પછી પછી ખતમ થયો ને, અને તમે કીધા મૌલા આવું છે, યો હું તમને આ બોલાવી લીધો, હું તમારી સાથે ઇન્સાફ કર્યો, જવાનીથી બોલાવું છું, પણ તમે નથી આવ્યા. આવાઝે હુસૈનીને સમજવાની કોશિશ કરે, જાણવાની કોશિશ કરે. આપણે પોતાના વખાણ કરવાની અંદર પૈરા છે. મારા ભાઈ, તમને ખબર છે ઇમામ હુસૈનની કેટલી મથી મીઠી નજર મારી ઉપર છે? ચાર વખત ઝિયારતમાં ગયો છો, 10 વખત ગયો છો, પોતાના વખાણ કરી રહ્યો છો. અરે મારા ભાઈ, એક વખત તો તમે મને પૂછો કે મૌલાના સાહેબ, તમે 15 વખત ઝિયારતમાં ગયા છો ને, આકા હુસૈન તમને શા માટે બોલાવ્યા? વાય મૌલા હુસૈન તમારી પાસે શું ચાહી રહ્યા છે? ઝરીમાં ગયા, પોતાની હાજત માંગ્યા. કઈ ખરાબ નથી, ધ્યાન રાખજો. ઇમામે સાદિક અલી ઇસ્લામ નો ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. દુનિયાની નેમતમાં પહેલો હક મોમિનનો છે, તો જો તમે દુનિયાની નેમત માંગો છો, તમારો હક માંગી રહ્યા છો. અને ઔલાદ માવતરને નહીં માંગે તો કેને માંગશે? આપણા રૂહાની માવતર છે માસુમીન, એની પાસે જઈને માંગે છે તો કાંઈ ગલત નથી કરતા. પણ આપણી ડિમાન્ડ કઈ છે એ તો વિચાર કરો. આપણી ડિમાન્ડ શરૂ થાય છે દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા દુનિયા. શરૂઆત દુનિયા, આખિર દુનિયા, ખતમ થઈ ગઈ દુનિયા. માંગે દુનિયા કઈ ખરાબ નથી, પણ એની સાથે હુસૈની જઝબો બી માંગે, હુસૈની મેન્ટેલિટી માંગે, હુસૈની વિઝનને માંગે, હુસૈની જઝબાતને માંગે, હુસૈની કિરદાર માંગે, હુસૈની અખલાક માંગે, માનવીયત માંગે, રૂહાનિયત માંગે. મૌલા મને એવો બનવું છે જેવા તમારા વારિસ હઝરત હુજ્જત મને જોવા માંગે છે. એના માટે મૌલા હુસૈન મને બોલાવ્યા છે. અહીંયા દુનિયાની અંદર હાય હોય હોય હાયની અંદર એ વિચાર કરવાનો તારી પાસે ટાઈમ નથી ને. આવ કરબલા. અને કરબલા એ ઈરાકમાં નથી જઈ શકતો તો કરબલા એ દારેસલામમાં આવો. આવ બેસ અહીંયા મારી મજલિસની અંદર અને વિચાર કરીને માંગ. પણ આપણી હંમેશા હાજત કેવી હોય છે? આજ રાત વિચાર કરી લ્યો, હજી શું ખપે છે? હુસૈન, મૌલા હુસૈન, આકા હુસૈન, મઝલૂમ હુસૈન, શહીદ હુસૈન, સરદાર હુસૈન, શા માટે આજે રાતના મોહલત માંગ્યા છે? એ મોહલત ખબર છે શા માટે માંગ્યા છે? એક રાત નહીં, ના. જો આપણે એમ સમજે છે કે એ ફક્ત એક શબે આશુર માટે, તો આપણે પાસે મારેફતે ઇમામ નથી. કયામત સુધી પૈદા થવા વાળા હર ઇન્સાન માટે ઇમામ હુસૈન અલી સલામ મોહલત માંગ્યા છે. મારી મજલિસમાં આવો, ગોર કરો, ફિકર કરો, વિચાર કરો. વોટ ડુ યુ વોન્ટ? તમે શું ચાહી રહ્યા છો? નૂરમાં આવવા માંગો છો કે નૂરમાંથી નીકળીને ઝુલમાતમાં જવા માંગો છો, અંધારામાં જવા માંગો છો? દીનદારી તરફ આવવા માંગો છો કે દુનિયાદારી તરફ આવવા માંગો છો? મહેદીયત તરફ જવા માંગો છો કે દુનિયાદારી તરફ જવા માંગો છો? નજાસત તરફ જવા માંગો છો કે તહારત તરફ જવા માંગો છો? ક્યાં જવા માંગો છો, ક્યાં રહેવા માંગો છો, એ વિચાર કરવાની આજની રાત છે. જો એ વિચાર કર્યો, હું કામયાબ થઈ ગયો છું. એ વખતે હુસૈની બી કામયાબ શા માટે થયા? સાહેબ માલિયુ સિપ્તેન ને દીગર ઓલો માલેખા છે, હવાલા મૂકી રહ્યો છો, ખુલાસો ફકત. આજની રાત 32 યઝીદીઓ આજની રાતની મોહલતનો ફાયદો ઉઠાવી હુસૈન પાસે આવી ગયા. ના, અમે લોકો હમણાં સુધી કહેરા છે એ અમારી મિસ્ટેક હતી, અમે હમણાં ફાયદો ઉઠાવીને હુસૈન તરફ આવી. આજની રાતના હુર બી વિચાર કરી લીધા અને હુસૈન તરફ. શા માટે આજની રાત? હવે જે આયત પેશ કરી રહ્યો છો ને, એની પહેલા આ ખુલ્લા

લાસો જરૂરી છે. શા માટે હુસેન દિયાને બુઝાવી નાખ્યા? હા, કે જે જવા માંગે છે ને અંધેરા તરફ, દુનિયાદારી તરફ, ચાલ્યા જાઓ. ન હુસેનની તમારી જરૂરત છે, ન મહેદી અલૈહિસ્સલામની તમારી જરૂરત છે. અને તમને ખબર છે કેટલા માણસો ઉઠીને ચાલ્યા ગયા છે? ભાઈ, ઇખ્તલાફાતમાં હું નથી પડતો, પણ હું ફક્ત એક રિવાયત, જે રિવાયતને શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ, જેને ઇમામ ખુમૈની મુઅલ્લિમે અખલાક કીધા છે. શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ કહે છે, જ્યારે ઇમામ હુસેન અલ ઇસ્લામ દીયો બુઝાવ્યા ને, હજારની તાદાદ હતી હુસેનને મૂકીને ચાલ્યા ગયા. મારી વાત નથી કરતો, મારી તહેકીક નથી કહેતો, શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ એની વાત કરી રહ્યો છું હું. બરાબર, તો આજની રાત ક્યાં જાઉં છે? ડિસાઇડ, તહારત તરફ, નજાસત તરફ ક્યાં જાઉં છે? અચ્છા, આવો, જે હું હમણાં સુધી મિસાલ પેશ કર્યો એની ઉપર રજા છે ને આયત પેશ કરું. આ આયત ઉપર મારો આખો અશરો હતો, પણ હવે અશરાનો ખુલાસો આ આયત ઉપર મને પેશ કરું પહેરો. હર મજલિસની અંદર અલગ અલગ આયત, કારણ કે ઘણા જવાનો, ઘણા બુઝુર્ગો, એ લોકો પાસેથી મેં ના ઉમેદી જોઈ, ગભરાહટ જોઈ, ખોફ જોયા. એ લોકોને દિલાસો દેવું જરૂરી સમજો. એના માટે મને હર મજલિસની અંદર અલગ અલગ આયત, અલગ અલગ સવાલોના જવાબ વખતની કમીના કારણે દેવું પહેરો. હજી જે છે ને એક સવાલ અને એક નકશો જે મારા બચ્ચાએ સવાલ કર્યો છે, ઇન્શાઅલ્લાહ વતાલા 12મી છેલ્લી મજલિસ છે ને એની અંદર હું ખુલાસો બયાન કરીશ, જેટલો હું બયાન કરી શકો છો એ. પણ એક વાત, હવે હું મોઝુની અંદર દાખલ થઈ રહ્યો છું, એક ચીજ નહીં ભૂલતા મારા ભાઈઓ, એક મિસ્ટેક બધા કરી રહ્યા છે, આટલા વર્ષો થયા કરી રહ્યા છે. તમને ખબર છે કઈ ભૂલ છે? આપણે આલે મોહમ્મદ સાથે શું બેઇન્સાફી કર્યા? કેમ આટલા બધા આજે રાતના આવ્યા? શા માટે ગઈકાલે આટલો મોટો મજમો હતો? કેમ 8મી મોહર્રમના આટલા બધા ત્રણે ત્રણ હોલ ભરાઈ ગયા હતા? કેમ? અબ્બાસ તો જીવતા હતા, અલી અકબર તો જીવતો હતો, અલી અસ્કર તો જીવતા છે, આજે આવી ગયા શા માટે? એની નિસ્બત માટે ને. બરાબર ને? પણ એ શહીદ ક્યારે થયા છે? કાલે. એટલે કાલે પછીની તમને ખબર છે કઈ તારીખ? 12મી મોહર્રમના તો ઘણી જગ્યા જોયો છો ઇમામ બારગાહ ખાલી હોય, આ બે ઇન્સાફી કહેવાય. તમને ખબર છે કાલ પછીની તારીખ કઈ આવે છે? હા, જ્યારે ઇમામે સજ્જાદને સવાલ કર્યા ને, સૌથી વધારે મુસીબત કઈ? 8 મોહર્રમ નહીં, 9 મોહર્રમ નહીં, 10 મોહર્રમ બી નહીં, અશામ અશામ. કાલની પછી જે કલાકો આવી રહી છે હર કલાકમાં, કાલે પહેલો તમાચો સકીનાને, 12મીના બીજો તમાચો, 13મીના ત્રીજો તમાચો, 14મીના ઝૈનબને ચોથી વખત નેઝાની અની ચુબાવવામાં આવી, 15મીના 5મી વખતે શોદાના માથાને જે છે ને નેઝાથી ઉછારી અને જમીન ઉપર ફેંકવામાં આવ્યા. અને આવા દિવસોમાં મારા જેવા માણસો મજલિસમાં નથી આવતા. આમ થકી રહ્યો ન્યા ચહેલું જેની અચિંદોસ. આ ઇન્સાફ કહેવાય આલે મોહમ્મદ સાથે? આ દિવસો એવા છે તમે મજલિસમાં નથી આવી શકતા ને, તો ઘરે મરસ્યો સાંભળીને માતમ કરો દરરોજ દરરોજ. અમારી ત્યાં શું કરું છું લારેનિયન, હા, અલ્લાહ ત્યાંના મોમિનોને સલામત રાખે, 2 મહિના 8 દિવસ આ દિવસો અમારા નથી, માં ફાતેમા ઝેરાના દિવસો છે. કમસેકમ આ 2 મહિનાની અંદર, આ 2 મહિના એવરી ડે આફ્ટર નમાઝ એ ઈશા, આ નમાઝ એ ઈશાની દુઆ ખતમ થઈ, 3 કરી મરસ્યા વધારે નહીં, 15 મિનિટની હું મજલિસ ફરું યા 17 મિનિટ વધારે નહીં, 3 કરી માતમની વધારે નહીં, અને ઝિયારત પતી જાય ને, જાઓ હવે તમારા દોસ્તારો પાસે, જાઓ રેસ્ટોરન્ટમાં, જ્યાં જાઓ એ જાઓ, તમે આલે મોહમ્મદનો અહીંયા હક અદા કર્યા. દુનિયાદાર નથી અને મોમિનો આવે છે. હું તમને એક વાત કહું, આપણી કોમ બહુ સારી કોમ છે, આપણી કોમ
બહુ જ સારી કોમ છે. એને જો સરખી રીતે સમજાવવામાં આવે, એને મનાવવામાં આવે, તો આ કોમ જાન બી કુરબાન કરી શકે છે. પણ આની અંદર જ્યારે આપણે મિમ્બર ઉપર હોય કે મિમ્બરના નીચે હોય, જ્યારે પોલિટિક ગેમ રમે છે ને, આપણે કોમના ટુકડે ટુકડે કરી નાખે છે. આજની રાતના તોબા કરી લઈને આવો, બસ હવે આયતની અંદર આપણે દાખલ થઈ જાય. એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર.

ગઈકાલનો મારો બયાન યાદ છે ને, ટ્રેનિંગની જરૂર છે, સ્ટાજની જરૂર છે, ત્યારે જ લશ્કરે ઇમામે જમાનામાં સામેલ થઈ શકશો. કેમ અલ્લાહ તાલા આટલો સખ્ત ઇમ્તિહાન લેવાનો લેશે આખરી જમાનાની અંદર? કે ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે તમને કહો છે આખરી જમાનાની અંદર કેવો સખ્ત ઇમ્તિહાન હશે. હા, જેવી રીતે ઓલા છલનીમાં કે નહીં ને જારીની અંદર તમે જોયો છે, અગાઉના જમાના વાળા સમજી જશે, આમના તો એ મોડલ નથી. જ્યારે જારી હોય છે ને આમ, હા, તમે એની અંદર ફરીનનો લોટ, હા, ઊંગા યા મોહોગો યા મકાઈ ને એ બધા જે છે ને, હા, એને એને જ્યારે ચક્કીમાં પીસી લ્યો ને તો ત્યાર પછી જારીની અંદર રાખે છે અને એને આમ છાનવામાં આવે છે. પ્યોર લોટ જે છે નીચે ઉતરી જાય છે, કાનકા ઉપર રહી જાય છે. ઇમામે સાદિક અલ ઇસ્લામ કીધા આખરી જમાનાની અંદર આવો સખ્ત ઇમ્તિહાન હશે. ફક્ત જે લોકો પ્યોર હશે એ લોકો કામયાબ થઈ ઇમામે જમાનાના સાથ આપશે. જે લોકો પ્યોર નહીં હોય ને એ ઉપરના ઉપર રહી જશે. શા માટે? વાય આટલો સખ્ત ઇમ્તિહાન? આવો કુરાન મજીદની આયત સૂરે મુબારકે આલે ઇમરાન આયત નંબર 179. મતલબ સમજાવવા માટે ફક્ત આયતનો પહેલો ભાગ, બસ ફક્ત પહેલો ભાગ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. મા કાન અલ્લાહ લિયાઝર અલ મુમિનીના અલા મા અંતુમ અલયહી હત્તા યમીઝ અલ ખબીસા મિન અત્તયિબ. અલ્લાહ તઆલા ફરમાવી રહ્યો છે જે હાલત પર તમે છો તેના ઉપર અલ્લાહ મોમિનોને નહીં રહેવા દે. તમે જેવા છો ને એવા નહીં રહેવા દે. અલ્લાહ મોમિનોને એવી હાલતમાં નહીં મૂકી દેવે જેવી હાલતમાં છે, જ્યાં સુધી ના પાકને પાકથી જુદા ના કરી નાખે, જ્યાં સુધી નેકને બદબખ્તોથી દૂર ના કરી નાખે, જ્યાર સુધી સાહેબાને ઈમાનને મુનાફિકો કમઝોર ઈમાનવાળાથી જુદો ના કરે. આ આયત બસ એનો એક્ઝામ્પલ જરૂરી છે તાકે વાત મુકમ્મલ થઈ જાય. મારી પાસે ફક્ત બે મજલિસ આજ અને 12મીની રહી છે. આ આયત નાઝિલ ક્યારે થઈ? ઓહદના મેદાનની અંદર. અલ્લાહ પ્રોમિસ કર્યો કે ના કર્યો, હું જે છે 5000 મલાઈકાને મોકલીશ. જેવી રીતે 3000 મલાઈકા મોકેલો તો બદરની અંદર તમે લોકો જીતી ગયા, બરાબર. જ્યાર સુધી એ મુસલમાનો અલ્લાહની ઇતાઅત ઉપર બાકી રહ્યા, ઓહદના મેદાનમાં જીત થતી રહી કે ના થતી રહી? જીતતા રહ્યા ને, પણ જેમ અલ્લાહની ના ફરમાની શરૂ થઈ અને એ પહાડમાંથી લાલચની અંદર એ 50 માણસો નીચે ઉતર્યા, નતીજો શું નીકળ્યો? જીતેલી જંગ હારમાં બદલેલા કે ના બદલેલા? મુસલમાનોને ભાગુ પહેરો કે ના પહેરો? કેટલા શહીદ થયા બીજાની વાત મૂકી દો. રસૂલે ખુદાનો ચહેરો પેશાની જખમી થઈ કે ના થઈ? દાંત તૂટ્યો કે ના તૂટ્યો? બીજાની વાત મૂકી દો. ઇમામ અલી અલૈહિસલામ, તમને ખબર છે તમારા અલી ઇમામ એની હાલત શું હતી? એ બેચા શા માટે? કારણ કે મઝહરુલ અજાયબ હતા. ઇમામ અલી અલૈહિસલામને આપણે બહુ સિમ્પલ રીતે લીધા છે. જ્યારે ઇમામ અલીને ગુસલે મૈયત દેવામાં આવતો હતો ને, આખા શરીરની અંદર જખમોના નિશાન હતા કે જે એ ખાધા હતા. એમ નથી કે મશીન માફક મેદાનમાં આવી ગયા હતા. આ ઓહદના મેદાનની અંદર 80 જખમેકારીનો મતલબ ખબર છે શું છે? જખમેકારી કેને કહેવાય? આપણે મજલિસની અંદર ઉર્દુ બોલ છે, સમજમાં નથી આવતી. જખમેકારી એટલે એવો જખમ જે ઊંડો હોય, ઊંડાણની અંદર જાતો હોય, એમાંથી બચવું મુશ્કેલ હોય. ઇમામ અલી અલ ઇસ્લામને એવા 80 જખમ મેલા. બીજો કોઈ હત ને તો ક્યારનો ઇન્ના ઇલૈહી રાજીઉન થઈ જાત. હું ડિટેલમાં નથી જઈ શકતો કે જ્યારે ડૉક્ટર હકીમને બોલાવવામાં આવ્યો ને ટ્રીટમેન્ટ કરવા માટે, ત્યારે એ કે યા નબી અલ્લાહ, તમારો અલી બચવાનું નથી. એક જખમને સીવું છું, બીજો જખમ, બીજી ચામડી ફાટી જાય છે. રસૂલ ખુદા કહે છે ના, મારો અલી એમ દુનિયામાં નહીં જાય. એક વખત આવશે કે એની પેશાનીના ખૂન

થી એની દાઢી રંગીન થશે. જ્યારે અલીની આ હાલત, તો ત્યારે બીજા મુસલમાનોની શું હાલત હશે? શા માટે ભૂલ કેની અને કિંમત કોણ અદા કર્યો? બાકીના તો બધા ભૂલી ગયા ને ભાગી ગયા ના. કિંમત કોણ અદા કર્યો? રસૂલે ખુદા અદા કર્યા. કિંમત કોણ અદા કર્યો? અલીએ મુર્તઝા અદા કર્યા. કિંમત કોણ અદા કર્યા? ફક્ત અમુક વફાદાર, જેમાંથી જે છે ને અક્ષર શહીદ થઈ ગયા અને બાકીના લંગરા થઈ ગયા, જખમી થઈ ગયા, પર રસૂલુલ્લાને ના મૂક્યા. હવે સમજમાં આવી ને ઇમામે ઝમાન અલેસલામ શા માટે ઝુહુર નહીં ફરમાવે, નથી ફરમાવતા? કારણ કે હમણાં બધું મિક્સ છે, મિક્સ મિક્સ. અલ્લાહ તાલા કહે છે જ્યાર સુધી આ મિક્સ છે, કમઝોર ઈમાનવાળા અને મજબૂત ઈમાનવાળા, પાક અને ના પાક, સારા અખલાક ખરાબ અખલાક, જ્યાર સુધી મિક્સ છે ત્યાર સુધી ઇમામ ઝુહુર નહીં ફરમાવે. એટલે સુધી ઉસૂલે કાફી તમે ઉઠારો કે એક સિસ્ટમને ખતમ કરવામાં આવશે. આજે જે છે ને મોમિનના નસલથી કાફીર પેદા થાય છે, કાફીરના નસલથી મોમિન પૈદા થાય છે. એના માટે તો ઇમામ અલીનો ફરમાન તો યાદ છે ને, માલિકે અશ્તાર, હું જે છે ને હું કતલ કરવા પહેલાં જોતો હતો 40 પુશ્તમાં કોઈ મોમિન પેદા થવાવાળો હોય તો એને મૂકી દેતો હતો. હતા કે કરબલાના મેદાનમાં મુકદ્દસ અર્દબેલી લખે છે, કેટલાક એવા યઝીદીઓ હુસૈનની તલવારના સાયામાં આવતા, નઝરે ઇમામત જોતી હતી, આની નસલમાં મોમિન પેદા થવાવાળો છે, એને મૂકી દેતા હતા કે ઓલા મોમિનને દુનિયામાં આવું નસીબ થાય. પણ આખરી વખત હશે ને, ના, એ બંધ થઈ જશે સિલસિલો. એના માટે જરૂરત શું છે? મજબૂત ઈમાનવાળા બનો, પાક બનો. કઈ ચીજ પાક? અખલાક, અમલ, કિરદાર, સોચ, ફિકર, આપણી પૂરો વજૂદ વયુતહિરકુમ તથીરાના સાથેનો લાયક બનાવશો આપણે, તો ઇમામ સાથે હશો, ના તો સાથ નહીં આપી શકે. મોમનીને કરામ, આજ શબે આશુર છે ને, ઇન્શાલ્લાહ રૂહે જનાબે ફાતેમા તમને દુઆ દેશે. પ્લીઝ તમે જરાક આગળ આવી જાઓ તો બીજા મોમિના, હું તમને, મને ખબર છે તકલીફ છે, પણ એનો બદલો તમને ફાતેમા ઝહરાની દુઆ મળશે ઇન્શાલ્લાહ વતાલા. ખુદા તમને જઝાય ખેર દેવે, તમારી બધી ઉમીદો પૂરી કરે, તમારી તમારી ઔલાદોની જિંદગી ખુશીથી ભરી આપે, તમારા મરહુમીનના દરજાતને બુલંદી અતા કરે, તમારાથી રાજી કરાવી આપે. ખુદા જઝાય ખેર દેવે. એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલ મોહમ્મદ. એના માટે જે છે ને જરૂરી છે તહારતની, પાકીઝગીની, મજબૂત ઈમાન, મજબૂત કિરદાર, મજબૂત અખલાકની. ઇમામે ઝમાનાનો 7-9 છે, જવાન તૈયાર છો તમે? તો પછી તમને એ ભૂલ સુધારવું પડશે. હા, આજે જે છે ને શબે આશુર છે, એના માટે આપણે અલી અસગરનો જે માતમ કરું છે ને, એ બાબુલ હવાયત છે. બાબુલ હવા આયતુલ્લાહ કુલ પાયગાની હતા ને, કેટલા મરજે તકલીદ એ પોતે બયાન કરે છે. એની પાસે એક ઝાકીર મુકર્રર હતો, જ્યારે કોઈ મુસીબત પરેશાની આવી જાય ને, એ ઝાકીરને પોતાના ઘરે બોલાવતા ને એને કહેતા હતા ખુરશી ઉપર બેઠ મસાહેબે અલી અસગર પર, અને ત્યાર પછી વસી તવસ્સુલથી દુઆ કરતા હતા, દુઆ કબૂલ થઈ જાય, બરાબર ને? આજે હું જવાનો લોકોનો એક મોટીમાં મોટી મુસીબત, મોટોમાં મોટો તકલીફ, મોટોમાં મોટો ઇમ્તિહાન ફક્ત ઈશારો કરવા ચાહું છું કે આપણે બધાય માવતર મળીને, આને જવાનો તમે લોકો બી મળીને, બાબુલ હવાઈજ અલી અસગરનો તવસ્સુલ ઇખ્તિયાર કરે કે આ ઇમ્તિહાનની અંદર અલ્લાહ તમારી મદદ કરે, તમને બચાવે. એક દુરૂદ પર એ મોહમ્મદ વાલ મોહમ્મદ પર. બસ હવે તમને ખબર છે, આપણે આ જે જવાનો છે ને, એ લોકો બિચારાથી ભૂલો થાય છે, એ લોકોનું વાંગ નથી, ના ના, એ લોકોનું વાંગ નથી, બિચારા પાસે એક્સપિરિયન્સ નથી. આપણે મોટી ઉંમરના માણસો દુનિયાની હોય હાય હાય હોય ની અંદર એ લોકોને ભૂલી ગયા, સમજાવવા માટે, ધ્યાન દેવા માટે ભૂલી ગયા, એના માટે એ લોકોની અંદર આ અમુક ખોટ આવી ગઈ છે. જવાનો, તમે તમારી જવાનીની કદર કરો એની પહેલાં કે તમે ઝયીફ થઈ જાઓ. હર ચીજ દુનિયામાં એક જ વખત મળશે, બચ

نوجوانوں ایک وقت، جوانی ایک وقت، ضعیفی بزرگی ایک وقت، અને કબરમાં હંમેશા વાટે. હા, તો એના માટે જે છે ને તમે લોકો, યાલ્લા, બસ વખત બહુ તેજીથી જઈ રહ્યો છે અસલ મકસદ તરફ. તમને ખબર છે આ જમાનાની અંદર અને આ જે આખરી જમાનો આવી રહ્યો છે એની અંદર સૌથી મોટીમાં મોટી મુસીબત જવાનો વાસ્તે શું છે તમને ખબર છે? ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. મોટીમાં મોટી મુસીબત, મોટીમાં મોટી તકલીફ, મોટીમાં મોટી અઝિયત એ શું છે જે રસૂલે ખુદા ફરમાવી ગયા? આખરી જમાનાની અંદર મોટોમાં મોટો ફિતનો ઔરત તરફથી હશે. હા, એ આ હદીસને આપણે ઊંધો મતલબ લઈ લીધા છે. બાયરીને મારવા માટે, એનો હક અદા ના કરવા માટે આપણે કહી દઈએ રસૂલે ખુદા કીધા હતા ને ફિતનો છે, મારી બાયરી ફિતનો છે. આ રસૂલે ખુદા કીધા હતા, પણ યાદ રાખજે તારી દીકરી બી બાયરી થવાની છે, તારી મા બી, તારી બહેન બી. જો ફિતના છે તો બધા ફિતના છે, અને ફિતના નથી તો પ્લીઝ આવા આવા બહાના નહીં કર, તું જુલ્મ કરી રહ્યો છો. આવો, તેવા ફિતનાનો મતલબ શું તમે બધા સમજી ગયા? ઇમ્તિહાન આજના જમાનાની અંદર. હા, આજે જે તમે અમારા મુલકોની અંદર ખાસ કરીને આવી જાઓ, ઔરતને કેવી રીતે રાખવામાં આવ્યો. હા, દજ્જાલની મોટીમાં મોટી હથિયાર શું છે? પબ્લિસિટી તો ઔરત. આવા કપરા, શરીરનો આટલો ભાગ ખુલ્લો, ઇન્ટરનેટ ખોલો તો તમારી સામે પેલા એવી જ તસવીર આવે, ભલે તમને નથી જોવું. મોમિન છો, પરેશગાર છો, મુત્તકી છો, તો બી નકટા થઈને સામે આવશે. સાચી વાત કહી રહ્યો છે ને ભાઈ? સ્કૂલની અંદર, યુનિવર્સિટીની અંદર આપણા જવાનો જઈ રહ્યા છે. હા, મુસીબત મોટી એ છે કે ઔરત ઈશ્ક કરે છે. હા, કેવા કપડાં પહેરીને સામે આવે છે, બેસે છે, એક્સાઇટ કરે છે, એક્સિટે કરે છે, અન્ય તરફ જો આવ મારી પાસે. એ ગુનો જે અગાઉ આપઘાત સમજવામાં આવતો હતો, આજે કેટલો ઇઝી થઈ ગયો. અને આની અંદર આપણા કેટલા જવાનો ફસાઈ ગયા છે. હા, એક જમાતમાં મજલિસ પડી રહ્યો હતો ને, તો એક મોમિન આવીને કહે છે, મૌલાના સાહેબ, આ તમે બોલવામાં ભૂલ કરી ગયા. કેમ? તમે મિમ્બર ઉપર કહો છો કેટલા જવાનો ફસાઈ ગયા છે એમ ના કહો. તમે કયો કયો એવો જવાન છે કે જે નથી ફસાનો? હું સહી વાત બોલું છું ને, ગલત વાત મિમ્બર ઉપર નથી બોલી શકાતી. મારા ભાઈઓ, આપણો કલ્ચર, અને હું તમને એક વાત કહું, દુઃખની વાત શું છે, આ મસાલા તરફ ધ્યાન ના દેવાના કારણે હવે તો આપણી કોમની, એટલે ખોજા કોમ વાત નથી કહેતો, હું કોમ વાત કરું છું બધા મોમિનોની, હવે તો આપણી કોમની છોકરીના પગ બી બારે ચાલ્યા ગયા છે. પેનેલીઓ શાદીશુદા, હા, આપણા કોમના, હા, કઈ દિલથી આમ નમાઝો પડી રહ્યા છે, આમ પારકી બાયરીઓ પાસે જઈ રહ્યા છે. શા માટે? કોણ કુસુરવાર છે આ કલ્ચરની અંદર? બસ આખો દિવસ બીજાને જ આંગળોનો ઈશારો કરું છે, પોતા તરફ નથી જોઉં. કેટલી આપણી દીકરીઓ પરકોમ પાસે ચાલી ગઈ કે જે મુસલમાન બી નથી. એવા એવા કેસીસ આવ્યા છે, રોંટા ઉભા રહી જાય છે. હું તમને આનો નથી જો ખબર છે શું છે, હું એક સવાલ કરું, જવાબ નહીં આપી શકું, હું જવાબ નહીં આપી શકું. આજે જ્યારે આપણા બચ્ચાઓના નિખા પરાય છે, કોણ એવા મા બાપ છે છાતી ખોલીને કહે, મારો દીકરો કે મારી દીકરીની તલાક નહીં થાય? છે કોઈમાં હિંમત? છે કોઈ તાકાતવર? સારા સારા મોમિન બી આંખોમાં આંસુ, મૌલાના સાહેબ દુઆ કરી દો ને આ મુસીબત. ભાઈ, પણ રસૂલે ખુદા શું કીધા છે? રસૂલે ખુદા શું કીધા છે? બુરાઈ મિટાને સે પહેલે દેખો બુરાઈ પૈદા કેસે હોતી હૈ. પરમ દિવસની મજલિસ યાદ છે ને, ઝાડ ના કાપો, મૂળને તમે કાપી લ્યો તો બધું સીધો થઈ જશે. મારા ભાઈઓ, જવાનો, મને હજી એક બોલ કહેવા દો. શબે આશુર છે ને, આજે કદાચ ઇન્શાલ્લાહ હંમેશા વાસ્તેની તોબા થઈ જાય. હા, કે આજે જવાનો અને બીજા મર્દો બારે જઈ રહ્યા છે. શા માટે? હલાલ તરીકેથી જઈ રહ્યા છે. મૌલાના, તમે બસ રારું જ પાડતા જાણો છો, કબૂલ, તમે તો હલાલ તરીકે બારે જઈ રહ્યા છો, પણ ઘરમાં જે મોમીના તમારી ઘરવાળી બેઠી છે એ હક નથી રાખતી, એ ઇન્સાન નથી, તમે એની તરફ તવજ્જો નથી કરતા, ને એને એ ટાઈમે ખરાબ વિચાર આવ્યા.

জন্য জিম্মেদার কনছে, ই কেনি পাশে যায়, কেনি পাশে যায়, কেনি পাশে যায়। બહાર જમ્પિંગ કરી રહ્યા છો, મસ્તી કરી રહ્યા છો, અને અહીંયા ઘરની અંદર આગ બારો છો. ઓલો જમાનો ખતમ થઈ ગયો, જે જમાનામાં કહેતા હતા ચૂપ રહો તલાક દે દિંદોસ, હવેથી સામેથી કહેવામાં આવે છે. હા, અને એ ક્રિએટ કોણ કર્યા? પછી દોડતા દોડતા મૌલાના સાહેબ દુઆ કરો ને, મૌલાના સાહેબ આ સબ્જેક્ટ ઉપર મજલિસ કરો ને, મારા ભાઈ તમે આગ બારો, આગને ઠારો નહીં. અને અમે ફક્ત દુઆ કરતા રહે, આપણું કલ્ચરને આપણે પોતે બરબાદ કર્યા છે. એ કલ્ચરને સંભાળવું, રિવર્સ કરવું, એ આપણી જિમ્મેદારી છે. એના માટે હુસૈન અલી સલામે જે છે ને આ શબે આશુર માંગ્યા છે, આપણા કલ્ચરને સુધારો કરે. જવાનો, અમારા મોટી ઉંમરના માણસોથી આ ભૂલ થઈ ગઈ, તમે આ ભૂલ નહીં કરતા. તમે ખબર છે આ ના મહેરમ તરફ જોઉં એ કેવી તરસ છે, કેવી પ્યાસ છે. એક જ બોલની અંદર એ છે ને સમંદરનો ઓશિયાનો નમકનો પાણી છે. જેટલો પાણી પીશો એટલો તમારી પ્યાસ વધવાની છે, પ્યાસ બુઝવાની નથી. આયતુલ્લાહ હુસૈન મુઝાહિરી ઔલીમે રબ્બાની બહેતરીન મિસાલ આપે છે એ કે તમે લોકો જો આ બની ઉમૈયા બની અબ્બાસને તમે લોકો જોઈ લ્યો, 100-100 બાયડીઓને રાખ્યા છે, પણ છતાં બી 101 નંબરની બાયડી આવે તો આમ કરીને જોઈ રહ્યા છે. 100 બાયરી છે તારી પાસે, 100 કનીઝ છે, છતાં બી જોઈ રહ્યા છો. કોઈની ખબર પડી ગઈ કોઈની પાસે કોઈની બાયરી ખૂબસૂરત છે, પોલીસને મોકલી અને બાય ફોર્સ જટીને લઈ આવતા હતા. શા માટે આ તરસ, આ જે આંખોની? તમે એક જ કામ કરો, હું આની ઉપર ડિટેલમાં મજલિસ નહીં પડી શકું, એક જ ચીજને કંટ્રોલ કરો જવાનો, એક જ ચીજ, બાકી બધું મૂકી દો, તમને જરૂર નહીં પડે. એ ખબર છે શું છે? આ તમારી નજર, નજરને જો તમે કંટ્રોલ કરશો, તમે રહેમતે ખુદા વંદે આલમના સાયામાં આવી જશો. શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીર કહે છે કે જ્યારે કોઈ જવાન કોઈ નામહેરમ તરફ જોવે છે અને ખુદાને યાદ કરતા પોતાની નજર ઉપર કરી નાખે છે, નીચે કરી નાખે છે, અલ્લાહ ઓન ધ સ્પોટ તરત જ તમે લોકોને બે ગિફ્ટ આપે છે, જે અમોને નથી મળી શકતી. ગઈ જવાની, બાબાય, કોઈ દિવસ નથી આવવાની, હવે તો જવાબ દેવાનું છે જવાનીમાં શું કર્યા છે. હા, તમને ખબર છે બે ગિફ્ટ તમને શું મળવાની છે? સૌથી પહેલી રસૂલુલ્લાહ ફરમાવે છે, અલ્લાહ તમને પહેલી ગિફ્ટ આપશે, તમે ઈમાનની લજ્જત અને મીઠાશ આપશે. હવે કુલ્લે ઈમાનની હર વાતમાં તમને શોખ થશે, મજા આવશે, તમારો દિલ ખેંચાશે, મુજીબાતે રહેમા રહેમતે પરવરદિગારના સાયામાં તમે આવી જશો. અને તમને ખબર છે બીજો ગિફ્ટ તમને અલ્લાહ શું આપશે? જ્યારે મલિકુલ મોત તમારી રૂહ કબ્જ કરવા આવશે ને અને તમે ગભરાઈ જશો ને, પેલા રૂહ કબ્જ નહીં કરે, ના ના ના ના ના નહીં કરે, પેલા કહેશે તારી વાસ્તે જન્નતની આહુર છે, આ હુરની તું ઝિયારત કર, પછી હું મારો કામ શરૂ કરું. પણ જો જવાનીમાં કહેરા છો, હા જવાનો પ્લીઝ ખુદાના વાસ્તે, હા અલ્લાહ પાસે મદદ માંગો, અલ્લાહ પાસે. મારી પાસે વખત બહુ તેજીથી જઈ રહ્યો છે. હા, એક એક દુઆ બી છે, પણ એ દુઆ તમને હદ્યો આપી દઉં, વાત એક મંઝિલ સુધી આવી સ્ટોપ કરી નાખું છું. એ દુઆ ખબર છે શું છે? તમે આટલો જ બોલ યાદ કરો, આટલો જ બોલ, અસઅલુલ્લાહ મિન ફઝલિહી અલા ફઝલે, સાવ નાની વાત છે ને, અસઅલુલ્લાહ મિન ફઝલિહી અલા ફઝલે, હું અલ્લાહ તાલા પાસે અલ્લાહના ફઝલથી અલ્લાહના ફઝલનો સવાલ કરું છું. એ ક્યારે ઇમામ સાદિક ક્યારે દુઆ આપ્યા છે? મારી જૂની મજલિસમાં હું ભૂલતો ના હો તો આ વાક્યો બયાન કર્યો છો, પણ 10 વર્ષ વિતાઈ ગયા. 12મીના જે છેલ્લી મજલિસ પડીશ ને એમાં આ 2-3 મિનિટનો વાક્યો બયાન કરી અને હું જે છે મજલિસને આગળ લઈ જઈશ. હા, આજે જે છે એક સવાલ આવ્યો છે મારી પાસે અહીંયા આવવા પહેલાં. હા, હું ટૂંકની અંદર એ સવાલનો જવાબ દઈ અને મસાઇલ તરફ ચાલ્યો જાઉં, પણ એ સવાલ મને જે આવ્યો છે ઇંગ્લિશમાં આવ્યો છે, એટલે હું બરાબર, જો મારી સમજમાં ભૂલ થઈ ગઈ હોય તો પછી તમે મને ફરીવાર સવાલ કરજો. એના કરતાં આવા સવાલ હોય ને મને વોઇસ મેસેજ મોકલાવો ગુજરાતીમાં, તો તરત જ વગર મહેનત કરે હું તમને જવાબ આપી દઉં. અહીંયા આવા ટાઈમે મને આ મેસેજ દેખાનું

છે એટલે હું વેરીફાઈ બરાબર રીતે ના કરી શકું. હું જે મજલિસ પહેર્યો હતો હુકૂક ઉપર, કે જે હુકૂક કોઈ બી દિવસે માફ નહીં થાય. ખુદા તો માફ કરવાનું નથી, માસુમીન માફ કરવાના નથી. હા, પણ સવાલ આવ્યો, જો હું બરાબર સમજ્યો હતો, સવાલ આવ્યો કે તમે ઇમામે સજ્જાદની મંડે યા ટ્યુઝડેની જે દુઆ છે, તમે પ્લીઝ એની અંદર જે છે ને એ તરજુમો પડીને તમે સમજાવી શકો છો એ દુઆનો? હું એ દુઆને હું બી પરું છું, પ્લીઝ તમે પરજો. જો તમે એનો તરજુમો જોશો ને, બે બે મિનિટની દુઆ છે, એવરી ડે 7-7 દિવસની જે દુઆ છે.

જેદુઆછે તમે પ્લીઝ એની અંદર જે છે ને એ તર્જુમો પરીને તમે સમજાવી શકો છો એ દુઆનો? હું એ દુઆને હું બી પરું છું, પ્લીઝ તમે પરજો. જો તમે એનો તર્જુમો જોશો ને, બે બે મિનિટની દુઆ છે, એવરી ડે સાતે સાત દિવસની જે દુઆ છે, બે બે મિનિટની દુઆ છે, લાંબી નથી, જરૂર પરજો. અને હર દુઆની અંદર છે, પરવરદિગાર આજના દિવસે ત્રણ ગિફ્ટ દે, આજના દિવસે ચાર ગિફ્ટ દે, આજના દિવસે બે ગિફ્ટ દે. એની અંદર મને યાદ છે એક દુઆની અંદર, પરવરદિગાર હું કોઈનું દિલ દુખાઈ રહો, કોઈની ગીબત કહી રહો, એ ગુના મને માફ કરી દે. સવાલ એ હતો ને કે એક તરફ તો ઇમામે સજ્જાદ તાલીમ દે છે, ખુદા પાસે હુકુકની માફી માંગો, અને બીજી તરફ તમે મજલિસની અંદર પરો છો, હુકુકની માફી નથી. આ બે ચીજ અલગ અલગ છે? ના, સમજવામાં તમારી ભૂલ થઈ છે. જો એક ગુનો જે છે એ ખુદાનો ગુનો છે, એની અંદર કોઈ દખલ નથી, ખુદા જ છે, એનો ડિસાઇડ અલ્લાહ કરે છે. હું નમાઝને કઝા કર્યો, હું રોઝાને કઝા કર્યો, હું નામહેરમને ખરાબ નજરથી જોયો, બરાબર, એવી એવી ભૂલો કર્યો, આ ગુનો હું કેનો કર્યો છો? ખુદાનો. એટલે એક સાઈડનો ગુના, હું સાઈડ બોલી રહ્યો છું તાકે આસાની રીતે સમજાવી શકું, બરાબર છે કે નહીં? પણ જ્યારે હું કોઈ બંદાનો ગુના કરું છું ને, તો બે સાઈડના ગુના આવે છે. બે ગુના કેવી રીતે? હું તમારી ઘીબત કર્યો, અલ્લાહ મને મનાય કર્યો છે કે નથી કર્યો? તો જ્યારે હું તમારી ઘીબત કરું છું, અલ્લાહની નાફરમાની કર્યો કે ના કર્યો? એટલે પહેલો ગુનો કેનો થયો? ખુદાનો થયો. હવે તમારી ગીબત કર્યો, તમારી ઉપર ઝુલમ કર્યો, બીજો હુકુક કેનો બરબાદ કર્યો? તમારો કર્યો, તમારા પૈસામાં ખયાનત કર્યો, અલ્લાહ મને ના પાડ્યો છે કે નથી પાડ્યો, મનાય કર્યો. તો જ્યારે તમારા હકમાં ખયાનત કર્યો, પહેલો ગુનો કેનો કર્યો? ખુદાનો કર્યો, બરાબર છે ને? ઈ સાઈડ ખુદાનો છે. અને બીજો કેનો કર્યો? તમારો કર્યો. આવી દુઆની અંદર જે માંગવામાં આવે છે ને, એ ખુદાની સાઈડની માફી માંગવામાં આવે છે, બંદાની સાઈડની નહીં. મારા ભાઈ, એવી ઘણી બધી દુઆ છે, તરીકો છે. એ ખુદા, તું તારા બંદાને મારાથી રાજી કરાવી આપ. એ ખુદા, આના દિલમાં મારી માટે રહેમ દાખિલ કર કે એ મને માફ કરી આપે. એ એક અલગ વસ્તુ છે, એક આખી મજલિસ છે એની ઉપર. એની અંદર હું દાખલ નથી થઈ શકતો. તો આની અંદર જે છે ને, જેની ગીબત કર્યો છો, જેનો હક ખાધો છો, દિલ દુખાવ્યો છો, માફ કર, એ અલ્લાહ સાઈડના ગુના. એ ખુદા, તારી નાફરમાની કર્યો, ગીબત કર્યો, તારી નાફરમાની કર્યો, દિલ દુખાવ્યો, તારી નાફરમાની કર્યો, હક ખાઈ ગયો, પરવરદિગાર માફ કરી દે ને એ ગુના. એટલે અલ્લાહ માફ કરશે એની સાઈડના ગુના, માફ કરશે. પણ તમારા સાઈડના ગુના ના, એના ફોર્મ્યુલા છે, એની માફી માંગવું પડશે. ફોર એક્ઝામ્પલ, ઘીબતની તોબા શું છે? સૌથી પહેલા કે હું આવું તમારી પાસે, તમને મોઢા ઉપર જે મર્દાનગીથી તમારી ગીબત કર્યો છો ને, તો આજે એવી મર્દાનગી હોવી જોઈએ, તમારી સામે ઊભા રહી અને કહું, ભાઈ માફ કરજે, તારી ગીબત કર્યો છું. હવે જો એવી મર્દાનગી નથી ને, તો પછવાડીથી કાંઈ કાંઈ ટાઈ ટાઈ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ. મારા ભાઈ, તમને નથી ખબર કે ફક્ત તમ એને માફી માંગવાથી માફી નહીં મળે, કારણ કે મારા બોલવાથી વાત ક્યાંથી ક્યાં ગઈ, તમને ખબર છે? ભા ચી ચી ચી ચી આઈ સુની ગીન્યા, તમે કીધા ભા, આંકે ખબર આય મોલાના છે આઈ, ટા ટા ટા ટા ટા, તમે જઈને આને કીધા, અરે મારા ભાઈ મોતબર તરીન હદીસ. કઈ હદીસ? મોલાના સાહેબ રઝી અલ્લાહ તઆલા આમ કીધા છે. ક્યાંની વાત? હવે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, ટેલિફોન જઈ રહ્યો છે યુકેની અંદર, કેનેડાની અંદર, માડાગાસ્કરની અંદર, આફ્રિકાના બીજા દેશોની અંદર. આ ક્યાં ગયો? હઝરત મૌલાના રઝી અલ્લાહ તઆલા કીધા. અને પછી મારા જેવો માણસ, વાહ, સવે કદર એમ કે માફ કરતા ને ખુદા, કે માફ કરી દીધો, ચલો હી તો રહેમ કહીને માફ કરી દીધો. પછી હી હુ હુ હુ, એ બધી વસ્તુ ગુનાને આપણે બહુ ઇઝી લઈ લીધા છે. સાચે હુકુકુના આ કાંઈ માફ નથી થવાનું, એના જવાબ દેવાના છે. ઇમામ હુસૈન અલ ઇસ્લામ એમ જ નથી કીધા, ગુના ના કરવું ઇઝી છે, તોબા કરવું મુશ્કેલ છે. એ આની અંદર તફસીર આવે છે. ઉસી ચેઝે ના મોટો ઇતા કુવાશા,
ita kuchoma.

bila huruma, akthina ramjo, nahi to aag bari nakse, aagma rahm nathi, aagma daya nathi, enu kaam che bari nakhvanu, bari nakse, naramo aagni sate. Ane tamari, jo hun tamari pase bhi maafi mangu, pelo farz. તમને આવીને કહું મને માફ કરી દે અને જો તમારા કહેવાથી ફિતના ફસાદ બપા થાય છે તો ના હું તમને નહીં કહું પણ શું કરીશ જ્યારે બી મારા ગુનાની માફી માંગીશ ને તમારું નામ લઈને ખુદાવંદા પહેલા ઈ ભાજા ગુના માફ કર પછી બીજા ગુના માફ કરે એક વખત નહીં બે વખત નહીં ત્રણ વખત નહીં મસ્તી નથી જેટલી વખત શબે કદરના અમાલ કરીશ અમાલે અરફાત કરીશ જેટલી વખત ઝિયારતમાં જવાનું છો જેટલી વખત નમાઝ પછી અસ્તગફરુલ્લાહ કહીશ હાથ ઊંચો કરીને આટલી વખત જે છે ને મને એની નામ લઈને એની માફી માંગવાની છે અલ્લાહ પાસે અલ્લાહ એમ કે માફ કરી દે આટલી હદ સુધી કે મારા મનને શાંતિ મળે કે હા હવે હું એ લિમિટમાં પહોંચી ગયો છું અને બીજો મફત નહીં પેમેન્ટ મારા ભાઈ આ મફતી અલ્લાને પસંદ નથી પેમેન્ટ તો કરવું જ પડશે તમારી ગીબત કરીને હું શું કર્યો તમારું નુકસાન કર્યો ઇજ્જતનું નુકસાન કર્યો ને તમારું ઇમેજ બગાડ્યો ને હવે એની પેમેન્ટ કરીશ હવે બનો એના ઝાકીર ઝાકીરે હુસેન તો બની ચૂક્યા છો હવે એના ઝાકીર બનો ભા અંકે ખબર હોય એ મારો કેટલો સારો હોય અહીં માશાલ્લા હીરો આય હીરો આય હા વખાણ કરો જેવી રીતે તનકીદ કર્યા છો ને પછી જાય હું ઉમીદ રાખું છું મને આ જ સવાલ કરવામાં આવ્યો બરાબર ના હોય તો પ્લીઝ આ સવાલ તમારો ના હતો વોઇસ મેસેજ મોકલો તો પછી જે છે ને 12મીના હું આખી મજલિસ સવાલોના જવાબ ઉપર પડું મારી હંમેશા હું જ્યાં રેઝિડન્ટ બહેનો છો ને હું હંમેશા આવાજ ઊંચી કરું છું મેમ્બર ઉપર તમે તમારા સવાલ લઈ આવો બે ચાર પાંચ સવાલ ભેગા થાય તો એક શબે જુમા સવાલોના જવાબ દેવામાં આવશે પછી મસાયબ દેવામાં આવશે ને સવાલના જવાબી ડિટેલની અંદર તારીખી વાકિયાત પ્રૂફ અને જવાબ દેવા પછી હું જે છે ને હાથ જોડીને સવાલ કરું છું પ્લીઝ મારી વાતને એના માટે કબૂલ નહીં કરતા કે હું કહ્યો છું તમને લાગે બરાબર નથી તો અહીંયા આવવા નહીં જતા આ મોલાના પાસે ઓલા એની અંદર ખીચડી નહીં ખીચરો થાય છે ફિતના ફસાદનો બુરાઈનો ગુનાનો આવો મારી સામે સવાલ લઈ આવો મારો જવાબ તમને બીજો બરાબર ના લાગે પછી બીજી જગ્યા જાઉ એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલ મોહમ્મદ પર બસ અઝીઝાને મોહતરમ આ મંઝિલ સુધી પહોંચી ગયા આજની રાત માતમ કરવાની રાત છે એવો સુલ્મ કે જે તારીખે ઇન્સાનિયતની અંદર કોઈ જગા નથી મળતો ખબર નથી કઈ દિલના આ લોકો મુસલમાન હતા ઇસ્લામના નામ ઉપર આવા પથ્થર દિલ ઇન્સાન આજે આજે જુલુસમાંથી પાછો આવતા હતા ને એ જ વિચાર આવતા હતા મૌલા મૌલા અમે તો તમને જોયા બી નથી અમારો ખૂનનો રિશ્તો બી નથી પણ મૌલા 1400 વર્ષ પછી બી અમારાથી એ બરદાશ્ત નથી થઈ શકતો સબર નથી કરી શકતા એમ લાગે છે રોઈ રોઈને મરી જાય મૌલા તમારી માં ફાતેમા ઝહરા કેમ કરતા સબર કર્યા છે કેમ કરતા મૌલા સબર કર્યા તમને ખબર છે અલી અસગર આ ઈ વાહિદ શહીદ છે દુનિયાના જે છે ને દિલોને હિલાવી દીધા છે દિલો પરકોમબી ઉસ્તાદે મોહતરમ મરહૂમ મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ રિઝવી અલ્લાહને જન્નતમાં આલી દરજો અતા કરે હું તકરીબન 7 થી 8 વખત બચપનામાં શબે આશુરની મજલિસની અંદર આ વાક્યો એના જબાનથી સાંભળું છું ઈમન કે ઈ જમાનાની વાત કરું છું હું આજથી 55 વર્ષ પહેલા 55 વર્ષ પહેલાની વાત એ બયાન કરતા હતા કે હિન્દુસ્તાનના એક ગામડામાંથી બીજા ગામડામાં શબે આશુર અમે મજલિસ ફરવા જતા હતા એ જમાનામાં 50 વર્ષ જૂની વાત એ જમાનામાં ટ્રાન્સપોર્ટનો આટલો બંદોબસ્ત બી ના હતો અમને ઘણી જગા જે છે ને એ ગામડાની અંદર પગે ચાવું પડતો હતો એક એક ગામડામાં મજલિસ ફરી બીજા ગામડામાં જઈ રહ્યા હતા મોમિનો તરફ કે અચાનક નજર પડી એક જગા ઉપર કે હિન્દુ ભાઈઓ ને હિન્દુ બહેનો સર્કલ કરીને બેઠા છે અને આસમાન તરફ જોઈને કંઈક કહી રહ્યા છે અને સામે પાણીના કુંજા બી છે મરહૂમ ફરમાવતા સમજી ગયો કે આ લોકો શું બયાન કરી રહ્યા છે હું એ લોકોને બાજુમાં ગયો અને જાણે કહું છું મને

માફ કરશો, મને એક સવાલનો જવાબ આપશો? તો કે શું? તો કે તમે આ અડધી રાતના બધા સાથે મળી આસમાન તરફ જોઈને શું પરી રહ્યા છો? દિલ ઉપર હાથ રાખીને સાંભળશો? 1400 વર્ષ પછી પરકોમની આ હાલત, તો રૂબાબની શું હાલત હશે? એ લોકો કહે છે, સૈયદ આગા, અમે જે છે ને, અમને કોઈ સાથે કોઈ શિકાયત નથી, ન હુરમલાથી છે, ન ઉમરે સાદથી છે, ન લશ્કરે યઝીદથી છે. તો કે અમને શિકાયત છે ને, તો આ વાદળા બાદલોથી શિકાયત છે. સૈયદ ફરમાવે છે, હું સવાલ કર્યો, બાદલથી શું શિકાયત છે? તો કે અમે ભેગા થઈ અને એક મિશ્રો પરી રહ્યા છે મરસિયાનું, પાણી રે પાણી તું કાહે ન બરસે, પાણી રે પાણી તું કાહે ના બરસે, તુજ બિન અલી અસગર તરસે. તો કે એ વાદરા, જો તું એવા વખતની અંદર વરસાદ વરસાવત ને, અમારો અલી અસગર પ્યાસો ના રહી જાત. હાય અલી અસગર, આ ઈ મઝલૂમ મુજાહિદ છે જે પોતે મેદાનમાં નથી ગયા, હુસૈન લઈને ગયા ના, પણ હુસૈન એની ડિમાન્ડ નથી કર્યા. અઝમતે અલી અસગર, અલી અસગર ડિમાન્ડ કર્યા છે બીજા શહીદો માફક. જેવી રીતે અબ્બાસ આવતા ને, મૌલા મને મેદાનમાં જવા દો ને, અકબર આવતા ને, કાસિમ આવતા ને, એવી જ ડિમાન્ડ અલી અસગર કર્યા છે. હુસૈન અલી અસગરને નથી બોલાવ્યા, આવાજ ઊંચી કર્યા, હલ મિન નાસિરિની અનસુરના, અરે કોઈ છે મારી મદદ કરે. અલી અસગરે પોતાને ચૂલાથી જમીન ઉપર ફેંકી દીધા અને રોવાનો કોહરામ બપા થઈ ગયો. હુસૈન ખૈમામાં આવે છે, બીબીઓ શા માટે રોઈ રહ્યા છો? તો કે માક મૌલા, ઝાડથી તમે આવાજ ઇસ્તેગાસા બુલંદ કર્યા, અલી અસગર ઝૂલાથી પોતાને પછાડી દીધા અને હવે શાંત નથી રહેતા, રોઈ રહ્યા છે. હુસૈન અલી અસગરને જોવે છે, અઝાદારો ચાંદ જેવો ટુકરો છાતીથી લગાડે છે, અબાનો સાયો કરે છે. લશ્કરે ઉમરે સાત તરફ આવે છે. અઝાદારો, ઓલોમા અઝાકિરી ને કરામ અને ઓલોમા બયાન કરે છે, જેમ હુસૈન અલી અસગરને લઈને જવા માંડ્યા ને, સકીના આવી ગયા અને આવીને કહે છે, બાબા ન હું તરસી છો, ન મારો ભાઈ અસગર તરસ્યો છે, મારા ભાઈને ના લઈ જાઓ બાબા, જે બી ગયો છે પાછો નથી આવ્યો. હુસૈન કઈ દિલથી બીબીઓને અને સકીનાને સમજાવ્યા, મેદાનમાં લઈ આવ્યા, એ ફોજે અશ્કિયા, તમારી નજરમાં હું ગુનેગાર છો ને? આ બચ્ચો તો માસૂમ બચ્ચો છે ને, 3 દિવસની ભૂખ અને પ્યાસમાં એની માનો દૂધ બી સુકાઈ ગયો છે, ખૈમામાં એક બૂંદ પાણીનો નથી. તમે બી તો સાહેબે ઓલાદ છો, મારા બચ્ચાને 2 બૂંદ પાણી આપી દો. કોઈ રહમ ના કર્યા. હુસૈન અસગરને ગરમ રેત ઉપર રાખે છે, કરબલાની આગ જેવી રેત, એની ઉપર અલી અસગર. અલી અસગરની તરસ કેટલી વધી ગઈ છે સાધારો, કોઈ ના આવ્યો. તમે સમજો છો બહાના તોર ઉપર હું પી લેશ, તમે આવો પોતે બચ્ચાને પાણી પીરાવો. જ્યારે કોઈ ના આવ્યો ને, હુસૈન અલી અસગરને લીધા, બેટા તમે હુજ્જતે ખુદાના ફરજન છો, હુજ્જત તમામ કરો. અલીના પોતરા અલી અસગર હુજ્જત તમામ કરે છે, લશ્કર તરફ જોયા, સૂખી જબાન સૂખા હોઠા ઉપર ફેરાવે છે, અરે હું તરસ્યો છું, 2 બૂંદ પાણી આપો. લશ્કરે ઉમરે સાત મોઢું ફેરાવીને રોવા લાગ્યા.
زمین کربلا نے زلزلو آوا منڈی گئی ہو ایک فوج نو دستو مرے ساتھ دے گھیری لی دو

0: કાલ વાસ્તે રિક્વેસ્ટ છે કે બધી માઓ બચાવવાળી માઓ પોતાના બચ્ચા લઈને
1: મેં હુસૈન તક કેસે પહોંચા સકે જન્નત તક નહીં હુસૈન તક ખૈમે હુસૈન તક હુસૈન કા ખાદિમ બનના હુસૈન કા અનસાર બનના હુસૈન કા નાસિર બનના હુસૈન કે લિયે જિંદગી જીના હુસૈન કી રાહ મેં મૌત કી તમન્ના કરના યે હૈ હુસૈનિયત ઇસકો હમને સમજને કી કોશિશ કી કુછ લોગ હૈં જો લોગ આજ કી દુનિયા મેં હક ઓ બાતિલ કે ખૈમે મેં વો હુસૈન ઓર યઝીદ કે ખૈમે કો પહેચાનતે હૈં ઓર વો હુસૈન કે ખૈમે મેં રહેના ચાહતે હૈં અઝીઝાને ગ્રામી હુસૈન ઇશ્ક કા નામ હૈ હુસૈન ઇશ્ક કા નામ હૈ હુસૈન સે ઇશ્ક કિયા જાતા હૈ કરબલા મેં એક શહીદ થે ઉનકા નામ થા આબિસ આબિસ જબ કરબલા મેં લડાઈ ચલતી હૈ તો દૂસરે અસહાબો સે પૂછતે ક્યા કરોગે હર સહાબી કહેતા હૈ લડેંગે જાન દેંગે લડેંગે જાન દેંગે કરબલા મેં જબ આપ જાયેંગે તો હર શહીદ કે આગે લિખા હોતા હૈ નાસિરુલ હુસૈન મુસ્લિમ ઇબ્ને ઉસજા નાસિરુલ હુસૈન સબ કે લિયે લિખા હૈ સઈદ કે લિયે હબીબ કે લિયે લેકિન આબિસ કે લિયે લિખા હૈ આશિકુલ હુસૈન યાની આપ સોચે કે તમામ શહદાએ કરબલા મેં આબિસ કા મકામ કિતના ડિફરન્ટ હૈ ક્યું એસા હૈ શુજા થે બહાદુર થે વિલાયત પે જાન દેને વાલે થે કુરબાન અપને આપ કો કર દેને વાલે થે જવાનો એસી જિંદગી જીઓ કે જબ તુમ મરો તો લોગ તુમે કહે કે તુમ આશિકુલ હુસૈન થે જબ આબિસ મેદાન મેં ગયે લડને કે લિયે પહેલે હુસૈન સે પૂછા કે ઇઝ્ન મિલેગા હુસૈન ને ઇઝ્ન દે દિયા તો મૌલા હુસૈન કી તારીફ કરકે બતા રહે કહે રહે કે ઇસ દુનિયા મેં મુઝે જો કુછ ભી મિલ જાય લેકિન હુસૈન સે વો અફઝલ નહીં જબ લડને મેદાન મેં ગયે આબિસ તો બહોત મશહૂર થે બહાદુરી કી વજહ સે તો દુશ્મન ડર કી વજહ સે નઝદીક નહીં આ રહા થા આબિસ સે દૂર જા રહા થા આબિસ હમલા કર રહે થે દુશ્મન ભાગ રહા થા જબ આબિસ ને દેખા દુશ્મન ભાગ રહા હૈ તો આબિસ ને અપની ખુદ યાની હેલમેટ ઓર ઝીરા નિકાલ કે ફેંક દી કહા અબ તો ડરો મત અબ આઓ મેદાન મેં લડને કે લિયે દુશ્મન મેં કિસી ને પૂછા કે આબિસ તુમ પાગલ હો ગયે હો તો આબિસ ને જવાબ દિયા અજિન્નની મેં હુસૈન કે જુનૂન મેં પાગલ હો ગયા ઇસલિયે આબિસ કે આગે લિખા ગયા આશિકુલ હુસૈન અરબાબે અઝા આજ કી રાત અજીબ રાત હૈ નોર્મલ રાત નહીં જંગ આજ કી રાત હોની થી 9 મુહર્રમ કો હોની થી હુસૈન ઇબ્ને અલી ને કહા કે અબ્બાસ જાઓ એક દિન જંગ કો આગે બઢા દો એક રાત